અમારી પ્રિય મિત્ર દોસ્ત દવેન્દ્ર સિંહ હો ગયા હે ઇસ વખત ઇન દિનો અબ સદનામી યે સોકા ગા રહા હે ભૈયા ચટની ગાને દો સર્વ ભવતી સુખિયા સર્વ સંતુ નિરામય.